0: ડાકુમ ચેનલ થી
1: ધ રેડિયો અમન 88 શેરિયા 4 કરકતે પદે પંદે બડે કોલે કોલે પ્રોગ્રામ નવી તૈયાર આવ જયાવર
0: રેડિયો અમન 88

કહેવાય છે એ સળગી આપો અંગાર કે ગરજે દે, એ ઝડગી આપ અંગાર કે ગરજે દે, ચિદા હુસન પર બાજાર કે ગરજે દે. કોલિયાર ખુખપે નિવલે વર્તા નશ્વે, સફેદા કવર્તા લાર કે ગરજે દે, પકિસ્મત કે મે દાગુના ખુપલ ઉઝકા, યા પકિસ્મત કે મે દાગુના ખુપલ ઉઝકા, چی مینو پا کتار کے گرزے دے. او گلاب سر نیولے ہو پا ادب خکتا, گلتے چی پا گلزار کے گرزے دے. او چی زما دا یرے غم در سر نو, چې زما ته یاره غم در سره نو, بیا مې ولې زړه مزار کې ګرځې دې. او ته په تمه یار بې غم او کماله, ته په تمه یار بې غم او کماله, نه راتلو کې انتظار کې ګرځې دې. زړګیه په انګار کې ګرځې دې, چې د حسن په پاسار کې ګرځې دې.